તમારી કમી આવશે. તારબંધી યોજના કે દ્વારા અગર આપ તાર લગાવો છા તો યોજના અંતર્ગત વ્યક્તિગત છોટા કિસાન કો કુલ લાગત કો 60% યા અધિકતમ રૂપિયા 48 રૂપિયા તક 48,000 તક કો અનુદાન દિયો જાઓ છે. અન્ય સામાન્ય કિસાનો કો ભી 50% સુધી અધિકતમ 40,000 રૂપિયા મિલે છે. તો કિસાન ભાઈઓ અગર કોઈ છોટા કિસાન છે અર તારબંધી યોજના કો ફાયદો ઉઠાવો ચાહે છે તો કિસાન ભાઈઓ વ લગા શકે છે. ઓર સામુદાયિક ભી લાભ છે. યદી 10 યા ઉસ અધિક કિસાન મિલર આવેદન કરે છે તો ન્યૂનતમ 5 હેક્ટર ભૂમિ કે લીએ તો ઉનું 70% યા અધિકતમ 56,000 રૂપિયા પ્રતિ કર્ષક તક કો લાભ મિલ જાવ છે. તો આપણ કો ચાહીજે કે આપણ કો સામુદાયિક લાભ લેવા માં ભી દેખો બઢિયા ફાયદો છે. કિસાન ભાઈઓ તારબંધી યોજના શું આપણ કો આપણી ફસલ કી ભી સુરક્ષા હો છે. જેસે આપણે નીલ ગાય છે આવારા મવેશી ઓર જંગલી જાનવર કે દ્વારા જો આપણા ખેતી બાડી કો ખરાબ કર દી જાવ છે ઉન શું દેખો આપણ કો બચ જાવ છે ઓર આપણી ફસલ સ્થાયી સુરક્ષા મિલ જાવ છે. તો તારબંધી શું આપણ કો કાફી ફાયદા છે. તો કિસાન ભાઈઓ અગર આપણા પાસ માં જમીન છે ઓર આપ વાસ્તવ માં એક કાશ્તકાર છે તો આપ આવેદન કર ઈ યોજના કો લાભ ઉઠા શકા છે ઓર આપ આપણા ખેતર માં તારબંધી કરવા શકા છે. કિસાન ભાઈઓ તારબંધી કરવા પાછું આપણને ઉત્પાદનમાં ભી એક તરફ શું બઢોતરી આવશે. ક્યુકી સુરક્ષિત માહોલ મિલવા શું કિસાન ભાઈ નિશ્ચિંત હોકર ખેતી કરે છે જેસુ કૃષિ પેદાવારમાં આપણા આપી બઢોતરી આવશે. તો કિસાન ભાઈઓ આપણને ચાહીજે કે આપ તારબંધી યોજના કે તહેત જો આપણો લાભ છે ઉનકો ઉઠાણી ચાહીજે જેસુ આપ ખેતન કી તારબંધી કરા લેવા. કિસાન ભાઈઓ તારબંધી યોજના કે લીએ આપણે સબસે બડી ખાસ વાત યાદ રહે કે કિસાન ભાઈ રાજસ્થાન કો નિવાસી હોય ન્યૂનતમ કમ સે કમ 5 હેક્ટેયર લગભગ 2 બીઘા જમીન તો હોવું જરૂરી છે. અધિકતમ 400 મીટર કી લંબાઈ તક કી સબસિડી દી જાવ છે. તો કિસાન ભાઈઓ 2 બીઘા જમીન વાળા કો ભી દેખો તારબંધી યોજના કે તહેત લાભ મિલ જાવ છે. તો આપણ કો ચાહીજે કે આપ ઈ યોજના કે તહેત આપણ લાભ લેવા ઓર આપ આપણા ખેતન કી જો બાડાબંધી હો છે વા બાડાબંધી કરાવા એસો આપણ કો હર તરીકા કો લાભ રહેવો. આપણ કો જો પરેશાની આવ છે ખેતીબાડી માં ઓ પરેશાની સુ કાફી નિજાત મિલેગી. તો કિસાન ભાઈ આપણી બાતા ચાલતી રહેગી પણ બાતા કે સાથ માં મનોરંજન જરૂરી છે. તો મનોરંજન કે લોકગીત